58 મિનિટ અને 58 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની આ સવારની સભાનો આરંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

शिव तांडव हेमंत चौहान ना स्वर में आप सांभळी रह्या हता। आ प्रसारण आकाशवाणी गोधरा केन्द्र नुं छे। साथ ज आजनो अभव सागर ना मोती कार्यक्रम अहीं समाप्त करीए छे। આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે, 6:35 થવા જાય છે। થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન અમે રિલે કરીશું।

0: શ્રી રામચરિત માનસ ગાન હમણાં આપ સાંભળી રહ્યા હતા. ચોપાઈ ગાનના કલાકાર હતા સુરેશ શ્રીકાંત પારગાંવકર અને રવિન્દ્ર સાઠે. સંગીત હતું સતીશ ભાટિયાનું.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, ભગવાન બુદ્ધ કહે છે, શાંતિપૂર્વકનો વિચાર સવારના સૂર્ય સમાન છે. અને ગોલ્ડ સ્મિથના મતે સદભાગ્ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 MHz પરથી. અત્યારે 6:50 થઈ છે. સાંભળીએ અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત થનારા આજની 3 સભાના કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખા બાદ તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું અને 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમ સાંભળશો નિરંજન પંડ્યા, પ્રાણલાલ વ્યાસ અને સાથીઓને. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ પ્રસારિત કરીશું. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમ સાંભળીશું ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કા શિકારી, હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મના ગીત અને 9 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. 10 આપ સાંભળશો વિશ્વ સોશિયલ મીડિયા દિવસ પર હસમુખભાઈ બી પરમારનો વાર્તાલાપ. 10:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જેમાં ફિલ્મ લાવારીસ, જોની મેરા નામ, હોલી આઈ રે જંજીર અને સફર ફિલ્મના ગીત. 10:30 સાંજના 5 સુધી આકાશવાણીના અમદાવાદ અને મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં 10:30 અમદાવાદથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર અને 11:02 હિન્દી ફિલ્મ સંગીત, તેમજ 11:30 આજના અતિથિ કાર્યક્રમ અને 12 મુખ્ય સમાચાર, તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 સહિયર કાર્યક્રમ અને 1:20 ગુજરાતી સમાચાર, તેમજ 2:30 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 1:00 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ અને 2:15 હિન્દી સમાચાર, તેમજ 2:35 સદાબહાર નગમે કાર્યક્રમ, 3 સખી સહેલી, 4 પીટારા સેહતનામા અને 5 છાયા ગીત મુંબઈથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે. 6 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં ફિલ્મ પ્યાર કા મોસમ, પથ્થર કે સનમ, રાજકુમાર, મિલન, રાજા ઓર રંગ, પારસમણી, ક્રાંતિ, અંગારે, લવ ઇન ટોક્યો, હાથ કી સફાઈ અને સૌદાગર ફિલ્મના ગીત અમે પ્રસારિત કરીશું. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે અને 8 આપ સાંભળશો સુરમાધુરી કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ સંગીત, 8:30 ગુજરાતી લોકગીતો અને 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા, તેમજ 9 અંગ્રેજી સમાચાર રિલે થશે, 9:15 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 9:30 આપ સાંભળશો આજ કે ફનકાર કાર્યક્રમ, 10 છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ અમે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું, 11 આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન થશે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 102.2 MHz પરથી. અત્યારે સવારના 6:55 થવા જાય છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જાપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાન્ડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધારકાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ

0: કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજરે જણાવ્યું હતું.
1: ભગવાન જગન્નાથજી કે મંદિર સે જલ યાત્રા નિકલેગી ઉસકે તૈયારી કે લિયે પુલિસ બંદોબસ્ત કા આજ રિહર્સલ કરને મેં આયા હૈ. જો જલ યાત્રા હૈ ઉસકે બંદોબસ્ત મેં પુલિસ અધિકારી ઓર સ્ટાફ મિલા કે 500 સે જ્યાદા પુલિસ બલ તૈનાત કિયા ગયા હૈ. ઇસકે સાથ સાથ રૂટ કે ઉપર સીસીટીવી ઓર ડ્રોન કે દ્વારા ભી નજર રખી જા રહી હૈ. જો જલ યાત્રા હૈ વો શાંતિપૂર્વક થાય ઇસકે લિયે પૂરે રૂટ પે પુલિસ તૈનાત કી ગઈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઇલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઇલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડચ, ટાઢાવડ, કાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3,000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
2: અમે ખાસ આ રામાયણ સાડીની ટીમ ઉપર નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે, એમનું જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા વૃત્તિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર.

વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળો.

0: ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:20 થઈ છે. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સાંભળીએ ભક્તિ રચનાઓ. આ વિજ્ઞાપન બાદ
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું ફરી એક વચન.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ભાઈ શ્રી રમેશ ઓઝાને સાંભળીએ.

0: पाय श्री रमेश वचने आपे सांभळ्या। शिव तांडव स्तोत्रम आप सांभळी रह्या हता आकाशवाणीना गोधरा केन्द्र परथी। आराधना कार्यक्रम अंतर्गत एफएम बेंडिक सुबे पूर्णांक 2.2 मेगाहर्ट्ज पर आ प्रसारण आप सांभळी रह्या छो। 7:45 थई छे। अमदावादथी प्रसारित गुजरातीमां राष्ट्रीय समाचार अमे रिले करीशुं बस हवे थोड़ी ज वारमां।
1: ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે। વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો। અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી। આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા। નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો। ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી।
2: सेशल की यात्रा का संदेश स्पष्ट है। भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो, और जहां हम हर देश के पास पास नहीं साथ साथ चलें।
1: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા। ગુજરાતમાં 4th વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે। મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે। સાંભળીએ એક અહેવાલ।
3: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे। इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल, स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे। अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે। તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે। આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે। 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો। આ આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે। હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે। બચાવ ટીમો દરિયાકાંઠાના અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે।

0: અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પર તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जल डमरूमध से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતા હોય લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રોલીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1,000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે, મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1,000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઈરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4મી બાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એગ્રી સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,450

0: આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ 102.2 મેગાહર્ટઝ પરથી ચિત્રલેખા ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં.

ચિત્રલેખા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે FM 102.2 મેગાહર્ટ્ઝ પર. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: રાજ્ય શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: ફિલ્મ ગીત બાબુલ સુપ્રિયો અનુરાધા પૌડવાલ અને સાથીઓના અવાજમાં

0: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાના માં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો? હે નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા,
0: તમારો મોબાઈલ આવો
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મ ગીત સાંભળીએ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અભિજીત અને જસપિંદર નરુલાને સાંભળીએ. ફિલ્મનું નામ છે શિકારી.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ઇશ્ક હુઆ ફિલ્મ ગીત અનુરાધા પૌડવાલના અવાજમાં.

આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સવારના 10 થયા છે. હવે આપ સાંભળશો હસમુખ બી પરમાર લિખિત વિશ્વ સોશિયલ મીડિયા દિવસ આ વિષય પર વાર્તાલાપ. પઠન છે વિપુલ પુરોહિતનું.

નમસ્કાર શ્રોતાઓ, આપે ટ્યુન કર્યું છે 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું FM ગોધરા કેન્દ્ર, અને હું છું આપનો રેડિયો દોસ્ત વિપુલ પુરોહિત. મિત્રો, આવતીકાલ એટલે કે 30 જૂન વિશ્વ સોશિયલ મીડિયા દિવસ. આજે આપણે સોશિયલ મીડિયાની એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને તેના જન્મથી લઈને ભવિષ્ય સુધી લઈ જશે. શ્રોતાઓ, સવારે આંખ ખોલતાની સાથે આપણે શું કરીએ છીએ? ઘણા લોકો ઘડિયાળ નથી જોતા, મોબાઈલ જોતા હોય છે. રાત્રે સૂતા પહેલાં પણ છેલ્લી નજર મોબાઈલની સ્ક્રીન પર જ પડે છે. આજનો માનવી એક સાથે બે દુનિયામાં જીવે છે, એક વાસ્તવિક દુનિયા અને બીજી ડિજિટલ દુનિયા. આ ડિજિટલ દુનિયાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે સોશિયલ મીડિયા.

શ્રોતાઓ, આજે સોશિયલ મીડિયા માત્ર ટેકનોલોજી નથી, તે વિચાર છે, અભિવ્યક્તિ છે, વ્યવસાય છે, શિક્ષણ છે, મિત્રતા છે, લોકશક્તિ છે અને કેટલીક વાર પડકાર પણ છે. આજે આપણે સોશિયલ મીડિયાની એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને તેના જન્મથી લઈને ભવિષ્ય સુધી લઈ જશે. ત્યારે મિત્રો, એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે માણસને વાત કરવાની જરૂર કેમ પડી? માણસ સ્વભાવે સામાજિક પ્રાણી છે. હજારો વર્ષ પહેલા માણસ ગુફાઓમાં રહેતો ત્યારે ભાષા નહોતી, સંકેતો દ્વારા વાતચીત થતી હતી. પછી ભાષાનો જન્મ થયો, પછી પત્રો આવ્યા, ટેલિગ્રાફ આવ્યો, ટેલિફોન આવ્યો અને પછી આવ્યો મોબાઈલ. અને ત્યારબાદ એક એવી ક્રાંતિ થઈ જેણે દુનિયાને હાથની હથેળીમાં સમાવી દીધી, સોશિયલ મીડિયા. વિચાર કરો, એક સમય હતો જ્યારે ગામમાંથી શહેરમાં પત્ર પહોંચતા દિવસો લાગતા હતા. આજે અમદાવાદમાંથી અમેરિકા સુધી એક ફોટો પહોંચતા એક સેકન્ડ પણ લાગતી નથી. આ પરિવર્તન માત્ર ટેકનોલોજીનું નથી, આ માનવ સંવાદના વિકાસની ગાથા છે. મિત્રો, વાત કરીએ સોશિયલ મીડિયાની શરૂઆતની. 1990ના દાયકામાં ઇન્ટરનેટ સામાન્ય લોકો સુધી પહોંચવા લાગ્યું. શરૂઆતમાં લોકો ઇમેલ અને ચેટરૂમનો ઉપયોગ કરતા, ત્યારબાદ આવ્યા એવા પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાનો પરિચય આપી શકતા, મિત્રો બનાવી શકતા અને વિચારો વહેંચી શકતા. થોડા વર્ષોમાં સોશિયલ મીડિયા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. આજે કરોડો લોકો દરરોજ કલાકો સુધી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયા હવે માત્ર માહિતી આપતું માધ્યમ નથી, તે માહિતી બનાવે છે, વિચાર બનાવે છે અને ઘણી વખત જાહેર અભિપ્રાય પણ બનાવે છે. ત્યારે મિત્રો, સોશિયલ મીડિયા અને માનવ મનોવિજ્ઞાન સંદર્ભે પણ થોડું વિચારીએ. શું કારણ છે કે આપણે વારંવાર મોબાઈલ ચેક કરીએ છીએ? મનોવિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને લાઇક, કોમેન્ટ અથવા મેસેજ મળે છે ત્યારે મગજમાં ડોપામાઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. આ જ રસાયણ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. ઘણી વખત આપણે અજાણતા સોશિયલ મીડિયા તરફ આકર્ષાતા રહીએ છીએ. પ્રશ્ન એ નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કોણ નિયંત્રિત કરે છે. અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ કે સોશિયલ મીડિયા આપણો ઉપયોગ કરે છે? આ વિચારવા જેવી બાબત છે મિત્રો. મિત્રો, અન્ય એક બાબત તે એટલે શિક્ષણમાં નવી ક્રાંતિ. એક સમય હતો જ્યારે જ્ઞાન પુસ્તકાલયોમાં બંધ હતું, આજે જ્ઞાન મોબાઈલમાં ઉપલબ્ધ છે. ગામડાનો વિદ્યાર્થી પણ વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોના વ્યાખ્યાન સાંભળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે, નવી ભાષા શીખી શકે છે, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ અંગેની માહિતી મેળવી શકે છે. જ્ઞાનનું લોકતંત્રીકરણ એટલે શું? આ આપણને પ્રશ્ન સહજ થાય. જ્યારે દરેક વ્યક્તિ સુધી જ્ઞાન પહોંચે, અને સોશિયલ મીડિયાએ આ કાર્યને સરળ બનાવ્યું છે. મિત્રો, સોશિયલ મીડિયાનું અન્ય એક પાસું તે એટલે ખેડૂતો, કારીગરો અને નાના ઉદ્યોગો માટે આશીર્વાદ. હા મિત્રો, સોશિયલ મીડિયાએ માત્ર શહેરોને જ નહીં પરંતુ ગામડાઓને પણ બદલ્યા છે. ખેડૂતો હવે નવીન ટેકનોલોજી શીખી રહ્યા છે, હવામાનની માહિતી મેળવી રહ્યા છે, બજાર ભાવ જાણી રહ્યા છે, નાના વેપારીઓ પોતાના ઉત્પાદનો વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે. એક ગામની મહિલા બનાવેલો હસ્તકલાનો સામાન આજે દેશ વિદેશમાં વેચાઈ શકે છે. આ ડિજિટલ અર્થવ્યવસ્થાની શક્તિ છે. મિત્રો, હવે આપણે થોડી વાત કરીએ સોશિયલ મીડિયા અને લોકશાહી વિશે. શ્રોતાઓ, લોકશાહીમાં લોકોનો અવાજ મહત્વનો છે. સોશિયલ મીડિયાએ સામાન્ય નાગરિકને અવાજ આપ્યો છે. આજે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા સીધી રજૂ કરી શકે છે, જનજાગૃતિ અભિયાન ચલાવી શકે છે, સામાજિક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી શકે છે. પરંતુ અહીં જવાબદારી પણ એટલી જ જરૂરી છે, કારણ કે શબ્દો સમાજને જોડે પણ છે.

અને તોડે પણ છે. શ્રોતાઓ, આધુનિક યુગની બહુ મોટી સમસ્યા તે એટલે ફેક ન્યૂઝ. તે સંદર્ભે પણ થોડું વિચારીએ. કલ્પના કરો, તમને એક સંદેશ મળે કે કોઈ શહેરમાં મોટી દુર્ઘટના થઈ છે. તમે તરત જ તેને આગળ મોકલી દો, પછી ખબર પડે કે સમાચાર ખોટા હતા. આવી ખોટી માહિતીથી ગભરાટ, અફવાઓ અને સામાજિક તણાવ ઊભો થઈ શકે છે. તેથી યાદ રાખો, પહેલાં ચકાસો, પછી વિશ્વાસ કરો અને ત્યારબાદ જ શેર કરો. ડિજિટલ યુગમાં સાવચેતી પણ નાગરિકની ફરજ છે. શ્રોતાઓ, સોશિયલ મીડિયાની બાળકો પર પણ અસરો થાય છે. ત્યારે બાળકો અને સોશિયલ મીડિયા સંદર્ભે પણ વાત કરીએ તો આજના બાળકો ડિજિટલ યુગમાં જન્મે છે. તેઓ ટેકનોલોજી ઝડપથી શીખે છે, પરંતુ તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. વાલીઓએ બાળકો સાથે સંવાદ રાખવો જોઈએ, સ્ક્રીન સમય નિયંત્રિત કરવો જોઈએ, સારા અને ખરાબ ડિજિટલ વર્તન વિશે સમજ પણ આપવી જોઈએ. ટેકનોલોજીથી દૂર રાખવાને બદલે યોગ્ય ઉપયોગ શીખવવો જોઈએ. શ્રોતાઓ, ભવિષ્યનું સોશિયલ મીડિયા વિશે પણ આજે વિચારવું રહ્યું. આવનારા સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ સોશિયલ મીડિયાને વધુ બદલશે. વર્ચ્યુઅલ દુનિયા, ડિજિટલ અવતાર અને નવી પ્રકારની સંચાર પદ્ધતિઓ વિકસશે. પરંતુ ટેકનોલોજી કેટલી પણ આગળ વધે, માનવીય મૂલ્યોનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. સત્ય, સંવેદના, જવાબદારી અને માનવતા હંમેશા મહત્વપૂર્ણ રહેશે. ત્યારે મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા આગ જેવું છે. તે પ્રકાશ પણ આપી શકે છે અને નુકસાન પણ કરી શકે છે. બધું તેના ઉપયોગ પર આધારિત છે. વિશ્વ સોશિયલ મીડિયા દિવસના અવસરે આપણે સંકલ્પ કરીએ કે અમે ડિજિટલ રીતે સક્રિય રહીશું, પરંતુ સમજદારી સાથે. અમે માહિતી વહેંચીશું, પરંતુ સત્યાપિત માહિતી જ. અમે સોશિયલ મીડિયા વાપરીશું, પરંતુ સોશિયલ મીડિયા આપણા જીવનને નિયંત્રિત નહીં કરે. આજના વિશેષ કાર્યક્રમમાંથી વિદાય લેતા પહેલા એક વિચાર. ટેકનોલોજી આપણને જોડે છે, ટેકનોલોજી આપણને જોડે છે, પરંતુ માનવતા જ આપણને એક રાખે છે. અસ્તુ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. FM 102.9 મેગાહર્ટઝ પર અત્યારે સવારના 10:15 થયા છે. હિન્દી ફિલ્મ સંગીત પ્રસ્તુત છે.
1: શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ ને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણ માં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાત ના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તા યુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: લાવારીસ ફિલ્મના ગીત કિશોર કુમારના અવાજમાં.

0: પપ્પા, આપો 3000?
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો? હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: જોની મેરા નામ ફિલ્મ ગીત લતા મંગેશકરના અવાજમાં.

0: નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મન્નાડે અને સાથીઓના અવાજમાં જંજીર ફિલ્મનું ગીત.

જંજીર ફિલ્મના ગીતે તો મન્નાડેના સ્વરમાં. શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર અત્યારે સવારના 10:30 વાગ્યા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.

0: મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના આજના કલાકાર પ્રવીણ જોશી. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક કોમર્શિયલ બ્રેક.
1: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: સુગમ સંગીતના કાર્યક્રમમાં પ્રથમ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના

0: માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ ભાસ્કર વોરાની રચના, પ્રવીણ જોશીનો સ્વર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. સુગમ સંગીતના આજના કલાકાર હતા પ્રવીણ જોશી. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનું સમાપન. ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90.45% લક્ષ્યાંક હાંસલ થયો. જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. ફિફા વિશ્વકપમાં કેનેડાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત અંતિમ 16માં સ્થાન બનાવ્યું. પાકિસ્તાનનો અફઘાન સરહદ પર હવાઈ હુમલો, 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો. ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 125 અને નિફ્ટીમાં 40 અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી

નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે અને કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

354.64 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. માણીએ ફિલ્મ સંગીત.

हम किसी से कम नहीं। आ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું, શબ્દો હતા મજરુ સુલતાનપુરીના અને સંગીત હતું આડી બર્મનનું। હવેનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ અનામિકા, શબ્દ મજરુ સુલતાનપુરીના અને સંગીત આડી બર્મનનું।

ફિલ્મ સંગીત કાર્યક્રમનું હવેનું ગીત ફિલ્મ કભી કભીનું, શબ્દો સાહેલું ધ્યાનવીના, સંગીત ખૈયામનું અને ગાયક કલાકારો છે લતા મંગેશકર અને મુકેશ.

0: મને મારી ભૂલ સમજાઈ ગઈ, ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
1: હવે કરીને શાણપણની વાત.
2: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.

ગાયિકા હેમલતાનું ગાયેલું આ ગીત સાંભળીએ. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનું અને ફિલ્મ આંખો કે ઝરોખો સે.

ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનનું આ ગીત આપે હેમલતાના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ.

ઘડિયાળ બોલી રહી છે 11:30 નો સમય. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ ગેર ફિલ્મી હિન્દી ગીતો.

અમે મિશ્રાનું આ ગીત આપે સાંભળ્યું. શબ્દો હતા કુનાલ વર્માના. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને આઝમ અલી મુકરમના સ્વરમાં આ ગીત. શબ્દો છે દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અત્યારે આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મે હિન્દી ગીતો કાર્યક્રમનું આ ગીત સાધના સરગમ આઝમ અલી મુકરમના સ્વરમાં, શબ્દો દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શૈલેન્દ્ર શર્માએ લખેલું ગીત મનોજ વર્માના સ્વરમાં આપણે સાંભળ્યું. સંગીત હતું શબાબ આઝમીનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ.

0: महसूस ये हुआ कि जमाने गुजर गए भाई ए हरिहरण स्वर में आ गीत आप सांभळी रहता श्रोता मित्रों અને આ સાથે જ પૂરો થયો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બપોરના 12 વાગ્યાનો સમય થોડી જ ક્ષણમાં સાંભળીશું મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેક્સમાં 120 અને નિફટીમાં 30 અંકનો ઘટાડો. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના અંદાજે 65,072 બાળકોને આવરી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ઓછા વરસાદની આગાહીના પગલે આ વર્ષે ડાંગરના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિ મુજબ ડાંગરના બદલે કઠોળ અને સોયાબીન જેવા ઓછા પાણીના પાકોને પ્રાધાન્ય આપવા અપીલ. નવસારીમાં મેઘરાજાનું આગમન, ચીખલી પંથકમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આજે મધ્યપ્રદેશના નીમચ અને શાજાપુર ખાતે 2 મોટા સોલર પાવર પાર્કનું ઉદઘાટન કરશે. અમદાવાદની 8 વર્ષીય તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. તક્ષવીએ 16 સેન્ટીમીટરની ઊંચાઈએ 10 મીટર અંતરનું સ્કેટિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભારતીય પુરૂષ હોકી ટીમે લંડનમાં FIH પ્રો લીગના રિવર્સ મુકાબલામાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 પરાજય આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની. અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક. હવે પછી આપ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

તુષાર શુક્લાનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા, ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવેનું આ ગીત આપ સાંભળશો સાધના સરગમના સ્વરમાં, શબ્દો છે રમણભાઈ પટેલના.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવેનું આ ગીત રૂપકુમાર રાઠોડના સ્વરમાં, શબ્દરચના રમણભાઈ પટેલની.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

અંતરના પાનાના પણ હસ્તાક્ષર હોય ને મિત્રો. જી હા, જગદીશસિંહના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. ગીત લખ્યું હતું ડોક્ટર શ્યામલ મુનશીએ. કાર્યક્રમનું અંતિમ ગીત હવે શબ્દો છે રમેશ પારેખના અને ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ.

0: બસ હવે તો શબ્દે શબ્દે ચોમાસું અને ધોધમાર વરસાદથી આપણે સૌ રાહ જોઈ બેઠા છીએ. દોસ્તો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી અત્યારે આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો 12:30 નો સમય એટલે હવે બહેનો માટેનો સહિયર કાર્યક્રમ. બસ ગણતરીની 30 સેકન્ડો પછી
1: આજે તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
1: પિઝા પાર્ટી, યે. ચાલ, તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ, ક્યાં જાય છે સાંભળ્યું ને? નો શેરિંગ.
3: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે. મિત્રો, સહિયર કાર્યક્રમમાં આજે એક નાટક સાંભળીશું. નાટકનું નામ છે કેક્ટસ. ભાગ લેનાર કલાકારો સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની,
0: પ્રસ્તુતકર્તા ચંદ્રસેન નાવાણી.
1: તો પ્રસ્તુત છે નાટક કેક્ટસ.

0: રંગ ની હમણાં શોધી આપું. આ રહી આ પાવડર ના ડબ્બા પાછળ તો હતી. લ્યો બેન.
1: કેમ સોનુ, શું છે આટલું બધું કેમ હસે છે?
0: આ તમારા મોઢા ને પ્લાસ્ટર જોઈને જ તો. અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં, ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટાક, આ તમારો રંગ રોગાન ઉખડી જાય ને પછી તો પાછું ઈનું ઈ ને.
1: ઓ, તને એ બધી સમજણ ન પડે.
0: બેન બેન એક વાત તો.
1: જલ્દી કહે ને, મારે જવાનું મોડું થાય છે.
0: બેન બેન છે ને તે મારો વાર કેશલો મને લગ્ન પેલા જોવા આવેલો ત્યારે બળ્યું. એને મને પૂછ્યું, અલી સોનુ ત્યાં ઓઠ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે? ને હું તો બેન મોટેથી હસી પડેલી. પછી મેં કહ્યું, અલે જાજા આપણે તો એવું બધું હોય. પછી એને શું કહ્યું ખબર છે બેન? મને કે તારા ઓઠ તો ચણોઠી જેવા છે. તે એમ એ આ સાહેબ તમને પહેલવેલા જોવા આવેલા ત્યારે તમને આવું કઈક પૂછેલું?
1: એ જા હવે અંદર જઈને તારું કામ કર. એ આમ ટીકી ટીકી ને મારી સામે શું જોયા કરે છે?
0: તે બેન આ તમે આજે આમ અતારમાં બની ઠની ને
1: ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વિકાસ પર એક હોલમાં મારે ભાષણ કરવા જવાનો છે.
0: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો? અરે હા, પેલું 15 દી થી ચાટલા હામે ઊભા રહીને ગોખ્યા કરતા હતા ઈ ને.
1: એ ચૂપ રે, કહું છું તને, કહું ને કે અંદર જા.
0: મેં નામ ગુસ્સે હું કામ થાવ છો? આ તો તમારી હારે વાતો કરવી મને બહુ ગમે હો. હે બેન, તમે કોઈ દી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા?
1: અરે ત્યાં જવાની મારે શી જરૂર? મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે.
0: તે બેન ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે?
1: તને ન સમજાય, લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે, સમજી?
0: તમારા વટ ને બટ અમને ન સમજાય. અમે તો એ રોટલા હા ખાઈએ ને ધબાકા બંધ કામ કરીએ. આ પેલું તમારું હું કેવાય બળ્યું, પેલું ફીગ ફીગ
1: ફીગ રે.
0: અરે હા, ઈ ફીગ રે હોય. આ ત્યાં રોજ શરીર ઉતારવાની કસરત કરવા જાવ છો ને મહિને ખાસ્તા 500 રૂપિયા આપો છો, પણ કાંક ફેર બેર
1: પડ્યો છે ને? 5 વર્ષમાં ખાસો 1 કિલો વજન ઘટ્યું છે.
0: 1 કિલો? જુઓ આ મારી કાયા છે ને આરસના પુતળા જેવી. 5 વર્ષમાં 1 કિલો.
1: જા હવે અંદર જા, અંદર જા, આમ હસે ના કર. ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
0: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ. આજે આઈ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેન ને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે. તે આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરી આ બધાથી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
2: સોનુ સોનુ, મમ્મી ક્યાં ગઈ?
0: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
2: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટીમાં એણે કદી પગ પણ મૂક્યો નથી ને. પાછી
0: મેં એમને ઈ જ કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
2: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
0: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
2: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે. આરસની છે, રૂપિયા 10,000 ની. અમારા ઘરોમાંના ભગવાન પણ ખરીદાય ફ્લેટના નાણા વડે જ તો. સોનુ ખોલ તો જરા.
0: હા બેન ખોલું.
2: ઓ નીરવ, આવ ને, આવ બેસ. અરે બેસ ને નીરાતે.
3: સાચું કહું શૈલા, ખોટું ના લગાડીશ, પણ આ 2 નંબરના નાણાથી ખરીદાયેલી મુલાયમતા અમને તો વાગે તેવ નહીં ને.
2: ઓહ નીરવ, તું તો જાણે જ છે ને કે મને મારા ઘરનો આ દંભ આ વૈભવ પસંદ નથી. પણ શું કરું, જન્મ મરણ ને પરણ એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી.
3: સારું ચાલ, હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું. આપણે આપણું કામ જે કરવાનું છે ને એનું આયોજન કરીએ. ચાલ
2: સોનુ, બે કપ ચા બનાવી લાવને.
0: હા બેન.
3: અરે એની કઈ જરૂર નથી, પાછું

0: તો આપણે ઘણે દૂર જવાનું છે, વાળું થશે.
1: પણ ચા તો પીવી જ પડશે.
0: અરે શૈલા, અરે આજે તો ખૂબ મજા આવી ગઈ હા. એક પૈસાદાર મહિલા નું ભાષણ સાંભળીને આવ્યો.
1: શેના વિશે હતું?
0: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે. તો
1: પછી?
0: પછી શું? એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા. ઝૂંપડપટ્ટીમાંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોવડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભણવા મોકલવા જોઈએ. અને હતો ત્યાં કરીએ મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમાં સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા હતા. બોલ પછી તમારી હટે જ ને.
1: પછી શું થયું?
0: પછી શું? પછી મેચ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું, તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટીના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાકનું મેનુ આપો તો કેમ ચાલે?
1: નીરવ, તે ખરેખર આવું કહ્યું?
0: આજ તો કહું જ ને. મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય. અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માળ તમે ચડી શકો.
2: લ્યો બેન
1: ચા. લે નીરવ ચાલે. નીરવ પછી શું થયું?
0: પછી શું? હો હો થઈ ગઈ. બે ચાર વાક્યો બોલી એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું. શરૂમાં તો ભરતી શ્રોતાઓએ થોડીક તાળીઓ પાડી કરીને ઉધરસ ખાધી. પછી તો હે એ બધા સમજી ગયા. ચાલ છેલા હવે આપણે મોડું થાય છે, વાતો ખૂબ કરી ચા પણ જોવાની.
1: હા ચાલ. જો સોનુ અમે કામે જઈએ છીએ, મારે મોડું થશે મમ્મી ને કહી દેજે.
2: હારું બેન, તમ તમાર જાઓ. હાશ લાવ ને, આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં. મને આ પોચા પોચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો. આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાતે અહીં થોડું બેસી લઈએ. એવી મજા આવે છે ને. આ અમારા શૈલા બેન જોયા ને, કોઈની હારે લપછપ નહીં. કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે તો વાત જ કયો રે. આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ઘેર એમને મળવા આવ્યો. નવાઈ ની વાત તો કેવાયો, પણ છોકરો છે પાણી ધારો. આવી ગયા બેન, કેવું ગયું ભાષણ?
3: અરે ફર્સ્ટ ક્લાસ. એમને નહીં મને પૂછ, મને એવી તો તાળીઓ પડી, એવી તો તાળીઓ પડી ને પ્રમુખ શ્રી તો એવા ખુશ થઈ ગયા હતા ને.
2: તે અમારા બેન તો સરસ જ બોલે છે ને. છેલ્લા 15 દી થી ચાટલા સામે મો રાખી ગોખતા તા ને
1: સોનુ.
3: અરે વિભા બેન, તમે તો આજે કમાલ કરી. ખરેખર તમે ખૂબ સરસ બોલ્યા.
4: ઓ થેન્ક યુ. પણ પછી પેલો ચાપલો છોકરો એને ભંગાણ પાડ્યું ને, એ મને જરા.
3: અરે એવું તો હવે થયા કરે. બાકી સાચું કહું, તમારી વાવાથી તો બધા જલે છે હા. તેથી જ તો તેઓ આમ તમારા વિરોધીઓને ઉભા કરે છે. બાકી તમારું ભાષણ એટલે તો કહેવું પડે હા. વળી તમે લાગતા તાય રૂપાળા હો કઈ. આ કોઈ તમને 45 નાય નાખે.
4: થેન્ક યુ. એ તો છે ને, હું ગઈ કાલે જ ફેશિયલ કરાવ્યું અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી. યસ
3: ને. આ સાડી વાહ વાહ કેવી મુલાયમ છે, સસલાના વાળ જેવી. ક્યાંથી લીધી? કેટલા ની આવી?
4: એ તો છે ને, શૈલેશ અમેરિકા થી લાવ્યા છે.
3: ખૂબ સરસ છે હા. ખાદી સિલ્ક ની છે ને. આપણા દેશ નો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નો માલ પરદેશ જાય છે ને. મારી પાસે આવી જ એક સાડી છે વિભા બેન. આ ડિઝાઇન સહેજ જુદી.
2: લ્યો બેન, આ શરબત લાવી.
4: લ્યો લ્યો અમિતા બેન.
3: થેન્ક યુ. ઓ માય ગોડ, મેં 6 વાગે ગાડી મંગાવી હતી ને, 6:15 થયા હજુ કેમ નહીં આવી હોય?
4: કઈ નહીં, મારી ગાડી તમને

0: કી જશે?
1: ના ના ના, આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ.
0: અરે તમે સંકોચ ન રાખો, પ્લીઝ જરૂર મૂકી જશે.
1: સારું, કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગે એક મીટિંગ માં જવાનું છે.
0: આઈ સી. સોનો, ડ્રાઈવરને કહે કે બેનની ગાડી મૂકી આવે.
1: હા, આવજો.
0: આવજો.
2: સોનુ, સોનુ, આ ચા ના કપ કોણ આવ્યું હતું?
3: શૈલાબેન ના ભાઈબંધ.
2: શૈલા ના ભાઈબંધ?
3: પણ બેન, છોકરો છે ફૂટડો.
2: બોલ્યા, છોકરો છે ફૂટડો. ના, જાત, ખાનદાન, સંસ્કાર કઈ નહીં જોવાનું.
3: સંસ્કાર, ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોય છે ને. આ તમારી જ વાત કહો ને બેન, મી તમને અને સાહેબ ને હારે બેહી બે ગડી નિરાતે વાત્યુ કરતા ક્યારે જોયા
2: ન. એ તો શું થાય, એમને ધંધાર્થી ઘણા દિવસો બહારગામ જવાનું હોય અને મારી વિવિધ પ્રવૃત્તિઓ.
3: હું એ જ કહું છું ને, આ તમારી જિંદગી
2: મોભા પ્રમાણે તો રહેવું જોઈએ ને સોનુ.
3: મોભો મોભો મોભો.
2: શૈલા, આમાં આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે.
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
2: એમ વાત ઉડાવી ન દે.
4: હું વાત ઉડાવતી નથી, હકીકત રજૂ કરું છું. આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
2: ઓહો, હું પૂછું એનો જવાબ આપ. આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો, મારો મિત્ર છે.
2: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી, ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા પિતાને સમજાવવા.
2: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં, એ કેવું? હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી. એટલું જ નહીં, નીરવ હરિજન છે, સાચા અર્થમાં હરિનો જન.
2: શૈલા, મને આવા બધા ફિતુર પસંદ નથી. તારા પપ્પાની ખબર પડશે તો.
4: પપ્પા? મમ્મી, પપ્પા એ કે તમે, તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું. અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું. હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો. સુખનો એ આડંબર આ તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
2: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એની પરણવાની છે?
4: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
2: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમધર્મી ઘર.
4: પરમધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો.
2: ચૂપ કહું છું, જા જા, તારા રૂમમાં ચાલી જા કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
4: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ.

0: સોનુ, સોનુ જો તો જરા કોણ છે?
1: હા જો, આવો આવો.
0: કોણ છે સોનુ?
1: એ નીરવભાઈ છે.
0: ઓ નીરવ, આવ બેસ.
2: ઓ તમે?
3: તમે?
0: નીરવ, આ મારા મમ્મી અને મમ્મી આ નીરવ. નીરવ ચાલ આપણે જઈએ.
2: શૈલા, તારે એની સાથે જવાનું નથી.
0: કારણ?
2: પૂછે ને, મારા ભાષણ વખતે એને મારું કેવું અપમાન.
3: અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આજે તમારો આદર કરું છું, પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં.
2: પણ તમારી વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું.

0: જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને, જ્યાં સુધી તમે ઝૂંપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો?
1: તું આવાની સાથે દોસ્તી રાખી છે શૈલા?
2: એટલે તમે કહેવા શું માંગો છો? એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનું નથી તેથી. પણ મમ્મી, માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે.
0: હા શૈલા, તારી વાત સાચી છે. બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ, અને ધર્મ પણ એક જ, માનવતાનો.
1: જોયા મોટા માનવતાવાદી,
0: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે. તમારા તન ઉજળા અને મન મેલા. અરે તન પણ ઉજળા નહીં હોય, તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે. બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વહેલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોયેલા અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે, અને ઘરના બધા જ સભ્યો કાળી મજૂરી કરે છે. તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો, એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ. વાહ વૈભવ વિલાસ, એ કઈ સંસ્કાર નથી. શૈલા, આને તું ઘર કહેશ? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે.
2: હા, વર્ષોથી આ પિંજરમાં હું ગૂંગળાઉં છું. ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિસાસા નાખું છું. મમ્મી, લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જ જાઉં છું.
3: જા, ચાલી જા, કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા.
4: અમારા પ્રણયચંદ્ર ને ગ્રહણ લાગ્યું ને હંમેશની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ. ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ. અશ્રુ વેદના યાતના બધું જ.
2: તમે આ બધું હું બોલો છો બેન?
4: બસ બરાબર આવો જ હતો એ. આંખ નાક બધું જ. પણ અત્યારે અરે દે ક્યાં હશે?
2: બેન, તમે કેવી વાત કરો છો ને? તમારી આંખોમાં આંસુ બેન, તમને કઈ થાય છે? ડોક્ટરને બોલાવવા છે બેન.
4: કોઈ ડોક્ટર મારું દર્દ દૂર નહીં કરે. સોનુ,
2: તે હું છે બેન.
4: જો સાંભળ, આજથી લગભગ 25-એક વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાં લગ્ન કર્યા.
2: તો પછી તમે આમ આ સાહેબ હારે?
4: સાંભળ, એ જ કહું છું. પિતાજી તો આવા લગ્નની સંમતિ ન જ આપે એની ખાતરી હતી. અમે બહાર ગામ જઈને લગ્ન કરેલા. 2-3 મહિના નિરાંતે સુખ ચેનથી રહ્યા પણ ખરા. પણ મારા નસીબમાં સુખ.
5: પુષ્પમાં જા

0: પિતાજીએ ગમે ત્યાંથી મારી ભાળ કાઢી. તેઓ આવ્યા, મને હાથ ખેંચીને મોટરમાં બેસાડી. હું રડતી કકડતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા. એ વખતનો જમાનો ને અમારું કહેવાતું ખાનદાન, વળી પિતાજીનો એ ભયાનક ચહેરો, ઓહ, આજે યાદ કરું છું ને. સોનુ, સોનુ, મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી. ના સોનુ, મારી જીવહાની તો કરવી જ ન હતી, ને મેં ક્યાં પાપ કર્યું હતું? પણ માને શી રીતે કહું, માની અનુભવી નજર બધું પામી ગઈ હતી. સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાની બહાને મને બહારગામ લઈ ગયા, ને ત્યાં ત્યાં મેં કૃપાળા દીકરાને જન્મ આપ્યો.
1: પછી
0: એને અનાથાશ્રમ લઈ ગયા. ત્યારે મેં છાતી ફાટ રુદન કર્યું હતું. હજી શૈલાના બાળપણનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું. સોનું, બધું તાજું થઈ ગયું. આમે ભૂલાયું તો ક્યારે નહોતું.
1: પછી આ સાહેબ,
0: સોનું, માં મને પાછી ઘેર લઈ આવી. છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પઢાવી દીધી. અરે ત્યારથી બસ આ કેક્ટસ જે પેલા કુંડામાં છે ને
2: બેન, એ તો થોર છે, કાંટા.
0: મારી જિંદગીમાં એ જ

0: પહોંચું ગયા છે.
1: પણ બેન, પણ આમ એકાએક એકલા ક્યાં હાલે બેન?
2: મારી દીકરીને પાછી લઈ આવ્યા. સોનો મહેલ ગુમાવી છે.
1: ઓ બેન,
2: હવે પતો નહીં.
1: પણ બેન,
2: એની જિંદગીમાં ગુલાબ આવવા છે. મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.

આપ સાંભળી રહ્યા હતા નાટક કેક્ટસ. ભાગ લેનાર કલાકારો હતા સુરભી શાહ, હિના મહેતા, જયના વૈદ અને રમેશ ભટ્ટ. ગીતગાન માલ

આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બપોરનો સમય થવા જઈ રહ્યો છે બપોરનો એકનો. થોડી જ ક્ષણમાં સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता दी जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ

મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ

0: બેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઉભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
1: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યા અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે હમ જો બોલતે હૈ વો કરતે હૈ પિછલે કઈ સાલો કા ટ્રેક રેકોર્ડ ઉઠા કે દેખ લીજીએ હમ દેને મે પહેલે 2-5% શાયદ કમ હો સકતે હૈ દૂસરે રાજ્યો સે લેકિન યે એક એસા રાજ્ય હૈ યહાં પે 1 રૂપે રોકોગે તો વો આપકી આને વાલી પીઢી કે લિયે વો ઇન્વેસ્ટમેન્ટ હમેશા સેફ રહેગા ઓર આપકા રોકા હુઆ 1 રૂપિયે જો હોગા ઉસકા રિટર્ન ભી સબસે જ્યાદા અગર દેખોગે તો ગુજરાત મે મિલેગા ઓર હમ જો કહેંગે વો ટાઈમલી મિલેગા અગર સાલો તક આપકે ઇન્સેન્ટિવ્સ કઈ ઓર જાઓગે ઓર ધક્કે ખાને પડેંગે તો ઉસકા વ્યાજ ગિનોગે તો હમ લોગ ડબલ દે રહે હોંગે તો હમ આપ સબકો ખાસ તોર પે મેરે ટીમ ગુજરાત કી ઓર સે મેં આપ સબકા યહાં સ્વાગત કરતા હું.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બુથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રીએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. વડોદરાની જીએસએફસી આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મજબૂત આયોજનના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમજનક ટોચની વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. શ્રી ખટ્ટરે ઉમેર્યું કે ડેટા સેન્સર્સ, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિસ્તરણ દ્વારા 300 ગીગાવોટ સુધીની ભવિષ્યની માંગને પહોંચી વળવા ભવિષ્યલક્ષી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. તેમણે 50 ગીગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
1: हाल की जो भू राजनीतिक घटनाएं हुई है, खासकर के हम पश्चिमी एशिया की जो घटनाएं देखते हैं, उन घटनाओं के कारण से भी हमारी ऊर्जा सुरक्षा, उसमें भी हमने बरकरार उसको मजबूत बनाकर रखा है. हमारी आर्थिक स्थिरता ये भी बनी रही है. कहीं भी किसी प्रकार की जो शंकाएं जाहिर की जा रही थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारतवर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बनाकर रखा.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મેએ સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે. દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
2: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, મિશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે અવર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે એ આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનું પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને જે બાળકોનો પોલિયો બાકી છે એ લોકોને ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય એ રીતેની કામગીરી કરવામાં આવશે.
0: દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દેરોલમાં તિરૂપતિ ઋષિભવન ખાતે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન અંતર્ગત તિરૂપતિ ઋષિભવન પરિસરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકો તેમજ ત્યાં આવતા તમામ પ્રવાસીઓના બાળકોને પણ સ્થળ પર જ રસી આપી સુરક્ષિત કરાયા. જ્યારે ખેડા જિલ્લામાં પ્રથમ જ દિવસે

પોલિયો રસીકરણની 92.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતાં વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
2: ઈશ્વર કા જિસને હમે દિયા એસા વિરલા સંગીતકાર જિસકે હૈ એસે મહેકતે નખ.

મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. વિકસિત ભારત

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT.

શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. લતા મંગેશકર અને સાથીદારોના સ્વરે ગવાયેલ રાજકુમાર ફિલ્મના આ ગીતથી.

વાપસ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ. સંગીતકાર હતા ચિત્રગુપ્ત અને ગીતકાર સાહિર. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ મિલન ફિલ્મનું, મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

લતા મંગેશકરના સ્વરે ગવાયેલા ગીત આપે સાંભળ્યું સોદાગર ફિલ્મનું. મિત્રો, સમય અત્યારે સાંજના 6:25 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ છે FM ગોધરાનું. પથ્થર કે સનમ ફિલ્મનું આ ગીત સાંભળીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરે ગવાય.

આયા સાવન ઝુમકે ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરે ગવાય. જેને સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારીલાલે અને ગીતકાર હતા આનંદ બક્ષી. કાર્યક્રમમાં ફરી એકવાર સાંભળીએ આજ બંને ગાયક કલાકારોના યુગલ સ્વરે ગવાયેલ જીવન મૃત્યુ ફિલ્મનું ગીત. સંગીતકાર છે ફરી એકવાર લક્ષ્મીકાંત પ્યારીલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

0: શૈલેન્દ્ર સિંઘ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ અંતિમ ગીત આપે સાંભળ્યું ફિલ્મ ઝમાને કો દિખા ના હૈનું. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
2: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ

0: ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
1: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજીટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે એક સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનનો જળાભિષેક કર્યો હતો. પાટણના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. સુરત જિલ્લાની શાળાઓ માટે ચોમાસા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તોડી પાડવામાં આવે. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી દરેક શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે. આ ઉપરાંત નિયમિત સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
2: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે એવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર

0: પર એબીએડીને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 196,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 1,48,000 જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું.
1: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और एक का दो का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग एक का दो का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल एक का दो का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली, इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉઠલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સાંભળીએ ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
4: પારૂર રાવલના નમસ્કાર.
3: મીઠી,
4: હા,
3: તે કોઈ દાડો દેશી શેરડી ખાધી છે?
4: એ દેશી પાસી કેવી હોય, શેરડી તો એક જેવી જ દેખાય છે ને બધે.
3: શેરડી તો શેરડી જ કહેવાય, પણ અમે છે ને શેરડીની જગ્યાએ શેરડી જેવી એક વસ્તુ ખાતા હતા અને એને અમે નામ આપેલું દેશી શેરડી.
4: એ કઈ હોય પાછી?
3: એ કઈ હોય એમ ને?
4: હા,
3: શેરડી એટલે શું હોય? શેરડીનું આ રાડું જ હોય ને?
4: હા,
3: અને એને આપણે આમ દોંત વડે ખેંચીને ચૂસી ચૂસીને ખાવાનું, બરાબર ને?
4: મેં તો નહીં ખાધું, મારા દાંત તો એ છે.
3: હું છે?
4: મારા દાંત તો આમ હલી ગયેલા જેવા છે. એટલે
3: હલી ગયેલા?
4: હા.
3: તો લેમડાને દાંતન કરતી નહીં?
4: કરું છું, પણ તોય એ તો બહુ કડક હોય એટલે.
3: અરે આ બધોના દોંત મજબૂત હોય છે પણ છે ને, પણ શેરડીનો તૈયાર રસ મળે ને એટલે કોઈને

0: શેરડીનું રાડું ચૂસવું જ નહીં. શેરડીના કોલા પર જઈને ઉભી રહેવાનું, ભાઈ એક શેરડીનો રસનો ગ્લાસ ભરીને આપી દે, બસ તૈયાર રસ પી લેવાનો.
1: હા મને તો એવું જ ભાવે છે.
0: અને એમાં પાછો તો ને તો પેલો કોરો રસ નહી, એમાં બરફવાળો રસ જોઈએ.
1: હા ઠંડો ઠંડો.
0: પરંતુ મીઠી આપણે જયારે શેરડીનો રસ પીવો જ છે, તેમાં બરફ સુકા નાખીએ, સીધો જ શેરડીનો જ રસ ના પીએ.
1: ના પણ પીધો હોય એવું લાગે ને, એટલે
0: એમ
1: ગરમીમાં ગરમ ગરમ ના ભાવે એમ.
0: એવું છે?
1: હા
0: એ વાત ખરી, પણ મીઠી એ જોવાનું જરૂરી છે કે જે બરફ શેરડીમાં આપણને નાખી આપવામાં આવે છે એ કેવા પાણીમાંથી બનાયેલો છે એ જોવાનું જરૂરી છે.
1: હા એ તો જરૂરી હોય.
0: અને વધારે માત્રામાં બરફ ના નખાવાય, નહીં તો ગળું પકડાઈ જાય, ખબર છે?
1: હા એ પણ ખબર છે. હું તો માપનો જ ન ખાઉં છું.
0: માપનો બરફ બરાબર છે. એટલે તો કહું છું શેરડીને કોલાવાળાને એમ કહેવાનું કે મને છે ને શેરડીનો કોરો રસાલ અને પછી બરફનો ટુકડો તારી રીતથી હાલ, એ હું અંદર મારી રીતથી નાખીશ અને પછીથી હું રસ પીવીશ, એટલે માપનો બરફ ન ખાય.
1: હા તો એવું કરવાનું.
0: એવું કરવાનું. પણ મીઠી પેલું સીધું શેરડીનું રાડું લઈને ચૂસવા બેસી ગયા હોય ના ચાલે?
1: ના ના ના, એ તો મોડું દુખી જાય, ના ફાવે આપણને.
0: પણ ટાઈમ લઈને બેહવાનું, આપણે શું ઉતાવળ,
1: કંટાળો આવી જાય.
0: આ કંટાળો આવે એટલા હરું નહીં ખાતા. પણ મીઠી મેં પેલી વાત કરીને, અમે નોના હતા ને તારે દેશી શેરડીનું રાડું ખાતા. હા
1: પણ એ કેવું હોય?
0: કેવું હોય એમ?
1: હા
0: એ આ વર્ષે હું તને છે ને દેશી શેરડીનું રાડું ચૂસાડીશ, એટલે ખવડાઈશ, તું કહીશ કે ઓહો આ તો શેરડી જેવું જ લાગે છે, ગળ્યું ગળ્યું મીઠું મીઠું લાગે છે. હા
1: પણ તમારે નાના ટુકડા કરી આપવા પડે તો જ.
0: ના એ આખું રાડું જ તને કાપી નાખીશ, અને તને તો એ રાડું છે ને આમ દાંતથી તૂટી હોય જશે, એનો કશે જ તારા દાંતથી નીકળશે, કારણ કે શેરડી જેટલું જાડું નહીં હોતું, થોડું પાતળું હોય છે. કારણ કે આ વર્ષે આપણા ખેતરમાં છે ને હું આ દેશી શેરડીની ખેતી કરવાનો છું.
1: તો કરીએ
0: એમ ને?
1: હા
0: પણ તે તો પૂછ્યું જ ના કે દેશી શેરડી એટલે હું.
1: હવે તો હવે ખબર જ ના હોય તો પછી હું પૂછવાનું.
0: પણ મીઠી દેશી શેરડીના રોટલા હો થાય? હા
1: ના થાય.
0: એટલે તો મારે પહેલો ફોડ પાડવો પડશે. દેશી શેરડી એટલે બીજું કશું નહીં, આપણી આ જુવાર. જુવાર તો નામ સાંભળ્યું છે?
1: જુવાર તો સાંભળ્યું છે ને. તો
0: તા જુવારની ખેતી કરીએ ને એમાં જો સારું ખાતર પાણી કર્યું હોય અથવા આપણી જમીનમાં કશ હોય ને તો એ જુવારનું રાડું હોશે ને શેરડી જેવું જાડું થાય.
1: તો તમે એની વાત કરો છો?
0: અને એ શેરડીનું રાડું જાડું થાય ને અને પછીથી એ કાપ્યું હોય ને અને એનું રાડું આમ ચૂસીને ખાધું હોય ને તો એમાંથી શેરડી જેવો મીઠો રસ ફૂટે, ખબર?
1: મેં તો ખાધું તું પણ મને તો ના લાગ્યું હોય એવું.
0: એ જે જુવારનું રાડું તે ખાધું હશે ને એ વાંગડી જેવું પાતળું હશે, એ છે ને બેંગુઠા જેટલું જાડું હોવું જોઈએ, અને પછી એ તે આમ ચૂસ્યું હોય ને તેમાંથી રસ શેરડી જેવો લાગે. બાકી પેલું ફિક્કું રાડું હોય એમાં શું કોઈ કશ હોય ખરો?
1: મોરું મોરું હતું એકદમ.
0: મોરું જ હોય ને, કારણ કે તમારી જમીનમાં અમી રહી નહીં, તો એમાંથી જે પાક થાય એ મોરો જ હોય ને. જમીન મોરી એટલે પાકે મોરો. એટલે તો ખેડૂતોને કહેવામાં આવે છે કે ભાઈ તમારી જમીનને ગળી બનાવો. ગળી એટલે ફળદ્રુપ બનાવો, એમાં કંઈ મુરશ નહીં નાખવાની, પરંતુ એને ફળદ્રુપ બનાવો કે એમાં જો તમે શેરડીની જુવારે કરો ને તો જુવારના રાડામાંથી મીઠાશ ફૂટવી જોઈએ.
1: એના માટે છાણિયું ખાતર વાપરવું પડે. હા
0: મુદ્દાની વાત કરી. હા મીઠી તે
1: હા
0: મુદ્દાની વાત કરી કે ખેતરમાં છોડનું ખાતર બરાબરનું જો નાખ્યું હોય ને તો જ આપણું ખેતર બરાબર ફળદ્રુપ થાય.
1: હવે તો લોકો નાખતા જ નથી ને. પણ
0: લોકો એ જે કરવું હોય કરે. પણ મીઠી આપણે તો આપણા ખેતરમાં આજે આ વર્ષે છોડનું ખાતર બરાબરનું ભર્યું છે.
1: હા ભર્યું છે ને.
0: આપણે તો આપણા ઘરના ઉકેડાનું છોડનું ખાતર નાખ્યું, બીજા બે ચાર ઉકેડા વેચતા લઈને ખેતરમાં બરાબર ખતરી નાખ્યું છે.
1: પણ બધા લોકોએ આવું કરવું જોઈએ.
0: બધોએ કરવું જોઈએ, વાત તો સાચી છે મીઠી. હા પણ હવે આપણે જે ખેતરમાં સોન્યુ ખાતર નાખ્યું છે, ના વરસાદ થયો છે, તારે હવે જુવારની ખેતી કરીએ. હા
1: હા
0: કારણ કે જુવાર છે ને આમ કહેવાય હલકું ધાન્ય, પણ એ હલકા ધાન્યના અનેક ફાયદા છે. એટલે કે જુવારનો રોટલો ખાવાના અનેક ફાયદા છે.
1: હા એ ખાઈએ ને તો તાકાત બહુ આવે.
0: તો આટલી સારી વસ્તુ આપણે અત્યાર સુધી પકાવવાની છોડી દીધી છે, ફરી એક વાર આપણે જુવારની ખેતી કરીએ, જુવારના રોટલા ખાઈએ, જુવારમાંથી અનેક વાનગીઓ બનાવીને ખાઈએ અને તાજા મજા
1: થઈએ.
0: તો મિત્રો આજના કિસાન વાણી કાર્યક્રમમાં જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને જુવારના ફાયદા આ વિશે વાત સાંભળીશું વિષય નિષ્ણાત પાસેથી. અમારા આમંત્રિત વિષય નિષ્ણાતનું નામ છે ડોક્ટર અજયકુમાર રાય સાહેબ. તેમની વાત સાંભળીએ એ પહેલા સાંભળીએ એક સરસ મજાનું ગીત.

0: આપણા દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, આપણા મધ્ય ગુજરાતની અંદર આપણે ચોમાસાની ઋતુમાં વિવિધ ધાન્ય પાકોની ખેતી કરીએ છીએ, સાથે સાથે જુવારની પણ વાવણી કરતા હોઈએ છીએ. જુવાર આમ તો હલકા ધાન્યમાં ગણાય છે, પરંતુ આમ છતાંય જુવારની પૌષ્ટિકતા અન્ય ધાન્યો કરતાં ક્યાંય ઓછી નથી. જુવારનો પોક એક વખત જેને ખાધો છે એ વર્ષો વર્ષ ફરીથી ખાવા માટે ઈચ્છે છે. તો મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમમાં વાત કરવી છે જુવારની ખેતી વિશે, અને આ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતથી ખેતી કરી શકાય અને આ જુવારમાં શું પૌષ્ટિક ગુણો રહેલા છે, આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી સ્ટુડિયોમાં આમંત્રિત કરવામાં આવેલ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી વિષય નિષ્ણાત ડૉક્ટર અજયકુમાર રાય સાહેબને. રાય સાહેબ, આજના કિસાનવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: આપે પણ હલકા ધાન્ય ઉપર વાત કરી છે, આજે જુવારના પાક વિશે વાત કરવી છે. તો જુવારના પાકની ખાસ ખાસિયતો શું છે એની કાર્યક્રમની શરૂઆતમાં વાત કરશો?
1: બિલકુલ, ધન્યવાદ કેતનભાઈ. હલકા ધાન્યમાં ઘણી બધી છે, બાજરી છે, જવાર છે, અને બંટી, બાવટો, મિલેટ. તો આજે જો હે આપણે વિષય રાખેલા છે કે જવારની ખેતી અને પોષણ મહત્વ. તો જવાર કી ચર્ચા કરીએ તો આ એરિયા મેં જૈસે આપણે પંચમહલ મેં કહીએ તો બધા ખેડૂત ભાઈ કરતા જવાર, લેકિન પશુ માટે, ચારા માટે કરતા. લેકિન આપણે ચર્ચા કરીએ આજે કે જવારની બીજ માટે, જવારની જો હે દાના માટે આપણે જવારની ખેતી કરીએ તો જવારની ખેતી માટે આ આપનું હવામાન બહુ સારું છે. એની ખેતી જો હે બહુથી આસાન તરીકે છે, આપણે વાવેતર કરી શકીએ. આ શુષ્ક ક્ષેત્ર છે, આપણે કમ વર્ષાવાળા ક્ષેત્ર છે. આ જવાર મેં ઓછી વર્ષાની જરૂરિયાત છે. તો આ તો બહુ પહેલાં છે, આપણે બાપદાદા કરતા આવ્યા, પણ આપણે ધીરે ધીરે જવારની ખેતી બંધ કરી દીધા. પણ આજે જવારની વિષય પર ઘણી બધી ચર્ચા કરીએ તો કે રીતે આપણે કરી શકીએ, જવારની પોષણ શું છે જો હે, જવારની મહત્વ કે કેમ બળતા જાય જો હે, તો આ ઘણી બધી ચર્ચાએ આપણે ખેડૂત ભાઈઓની સામે રખીએ. તો જવાર વિશે છે

0: आसपास 10 किलो पर एकड़ बियारणी जरूरियात पड़े। और एनी में प्रजातियां, अभी नवी प्रजाति आपने नवसारी, एक कृषि विश्वविद्यालय नवसारी नी जात छे जो है जीजे 44 सफेद दाना नी आपने जवार छे, एनी बियारण जो है सफेद सफेद होय, एनी उपयोग जो है बहुत सरस उत्पादन मळे छे। तो अलग अलग बीजू भी जात छे, जीजी 38 छे, GSH 8 है, GSH 6 है, GSH 1 है, इसी तरह चारा में अपने GFS 6 और CSV 46 46, तो ये जातियां छे अपने मध्य गुजरात माटे, अपने पंचमहल मा भी करी सके। साथे साथे अगर सरस उत्पादन लेवानु छे तो आपने खाद अने बियारण नी बहु जरूरियात पड़े छे, केम कि एनी में पोषण जमीन ने खींचवानी बहु ज्यादा मात्रा में खींचे छे। तो एनी में जो है आपने छाणिया खातर होए तो 10-12 टन अपने एक हेक्टेयर में नाखी सके। नाइट्रोजन अपने यूरिया कहिए तो यूरिया जो है करीब अपने 200 किलो के आसपास, और 100 से 120 किलो प्रति हेक्टेयर नाइट्रोजन की बात करते हैं, तो आपने करिए तो 200 किलो पर हेक्टेयर, एक हेक्टेयर में 200 किलो तो 46 के हिसाब से आपने करिए कोशिश, तो एक एकड़ में जो है बेतैली जो है यूरिया की जरूरियात पड़े छे। उसी तरह आपने फॉस्फोरस कहिए जो DAP के रूप में आपने आ लिए, तो DAP में भी पर एकड़ 100 किलो आपने जरूरियात पड़े छे, 40 से 50 किलो जो है पोटास नी जरूरियात पड़े छे। और DAP अने पोटास आपने वावड़ी समय जो है पूरक रूप में आपने जरूरियात पड़े छे, पण नाइट्रोजन जो है जो यूरिया आपने आपीए तो अर्धी आपने बावेतर नु समय नाखीए, पछी अर्धी जो है आ विकास नी समय में एक या बे बार आपने करी शके। चूंकि अपने चौमासु में करिए तो सिंचाई की कोई आवश्यकता पड़तू नहीं, अगर सियाड़ू में करिए तो एक बे सिंचाई, बे त्रण सिंचाई की जरूरियात पड़े। निंदावण की समस्या आवे पण खेडूत भाईओ आपने निंदावण नी दर खेडूत तो करबड़ी छे, आपने नाना ट्रेक्टर आई गया छे, 30 से 35 दिवस होए तो एक बार अपने करबड़ी मारी दिए तो जवार नी ग्रोथ एटली बधारे होए कि फास्ट होए और ने बधारे होए कि निंदावण पछी दबी जाए, तो निंदावण नी समस्या बहु ओछी होए। साथे साथे आपने रोग अने जीवात नी बात करिए तो एनी मा रोग माटे कार्बोफ्यूरान अने मैंकोजेम नामक दवा नी आपने उपयोग एक बार स्प्रे करी दिए तो कशु बीमारी ना लागे, 90 से 100 दिवस में आपने पाकी जाए।
1: राय साहेब, आपे जुवार नी खेती नी वात करी के जुवार नी खेती मा थोड़ू खातर वधारे आपवू जोईए, कारण के जुवार जमीन माथी कस खेचे छे, कारण के ऊंडे सुधी जाय छे, एनु राडू खूब मजबूत होय छे, जमीन माथी वधारे बीजा पाक करता कस खेचे छे, एटले ने बने तो छान्यू खातर आपवू, ऊपरथी पूरक खातरो पण आपवा। આમ તો ચોમાસું જુવારની ખેતીને પાણીની જરૂર પડતી નથી, પરંતુ જો વરસાદની ખેંચ પડે તો આપે કહ્યું પ્રમાણે જો થોડું ઘણું પાણી આપીએ તો સારી વાત છે। અને જુવારની ખેતી ધાન્ય પાક તરીકે પણ પકવી શકાય છે અને એક લીલા ઘાસચારા તરીકે પણ પકવી શકાય છે, પણ રાય સાહેબ ખાસ કરીને જુવાર જ્યારે ઘાસચારા તરીકે પકવીએ અથવા તો કોઈ પણ રીતથી પકવીએ ત્યારે એમાં પોઈઝન હોય છે એવું કહેવાય છે, કે જુવારનો છોડ નાનો હોય ત્યારે જો પશુઓને ખવડાવવામાં આવે તો એને નુકસાન પહોંચે છે, તો આ વિશે વાત કરશો કે જુવારનો છોડ ક્યારે પરિપક્વ થાય ત્યાર પછીથી પશુને ખવડાવવું જોઈએ?
0: બિલકુલ, એસમે આપણે ખેડૂતોની આ કાગજી રાખવાનું બહુ જરૂરી છે કે 30 થી 35 દિવસ, 40 દિવસ તક હોય તો આ થોડી સી પોઈઝનસ હોય, આ પીરિયડ મેં અગર જુવાર આપણે ખવડાવી દે, વધારે ખાઈ લે પશુ આપણા ઢોર તો નુકસાન કરે, તો આ કારણે 25 થી 30 થી 40 દિવસ તક આપણે જુવારને ઉપયોગ પશુ ના કરી શકે, આ કાગજી બહુ રાખવાનું જરૂરી છે।
1: જી જી, આપે સરસ મજાની જુવારની ખેતી પદ્ધતિ વિશે વાત કરી, તો કાર્યક્રમના અંતમાં જરા અમારા ખેડૂત મિત્રોને, શ્રોતા મિત્રોને પણ જણાવશો કે જુવારમાંથી કઈ કઈ વાનગીઓ બને છે?
0: તો રોટલા તો સરસ લાગે છે, બધા ખેડૂત જાણતા રોટલા, સાથે સાથે બજાર મેં જેની ભી આઈટમ બને છે, કોઈ ભી ફરસાળ દુકાન પે આપણે જઈએ યા કશું, તો જેટલી આઈટમ બને એ બધું આઈટમ આપને જવાર સે બની શકે, જેસે આપને જવારની ઉપમા, જવારની રોટલા, જવારની બિસ્કિટ, જવારની ઇડલી, ઢોસા, બરફી અને મૈસૂર પાક, લડ્ડુ, હલવા, ફિર બાકરવાડી જો આપણે હોતી, ખીચડી, સમોસા, નમકપારા, ઓર જો ચોકલેટ, ગુલાબજામુન, એ બધું બની શકે।
1: ખૂબ ધન્યવાદ, તો રાય સાહેબ આજના કિસાન વાણી કાર્યક્રમમાં આપે જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તેના ગુણધર્મો વિશે

0: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમમાંથી છૂટા પડવાની આપશો રજા.
1: શ્રોતા મિત્રો, આ હતું આજનું ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की

0: तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया। यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ। इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन से भी सम्मानित किया गया। यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है। इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने। विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: हरियाणा और राजस्थान सरकारे नवी दिल्ली में यमुना जल परियोजना निर्माण और अमलीकरण माटेना करार पर हस्ताक्षर कर्या छे। आ प्रसंगे केन्द्रीय गृहमंत्री अमित शाहे कहूं आ करार थी बन्ने राज्य में अंदाजे त्रण दायका थी चालती आवती जल समस्यानुं निवारण थयुं छे। તેમણે કહ્યું આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને ત્રણ ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે। દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે।
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकताओं की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी।
1: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી।
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, એમએસએમઈસ, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેજ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે। મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારીયાં ઓર નિવેશ કે અવસર જનવરી 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ બનેંગે।
1: વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા। તેના થકી ગુજરાતમાં 1210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે। મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રો રસાયણના વિસ્તરણ માટે 4475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા ઇજનેરી પરિયોજના માટે 2000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા। એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે।

0: અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મોઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો. આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે. ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્ય ચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે. ભારતીય ટીમ હવે સેમીફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે. બીજી તરફ ભારતીય અંડર 19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યું 1942 લવ સ્ટોરી ફિલ્મનું ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ નમક હરામમાં કિશોર કુમારને.

હમણાં જ આપે સાંભળ્યું ઘર ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં લિબાસ ફિલ્મનું ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં ફિલ્મ ચુપકે ચુપકેનું ગીત.

આ ગીત સાથે આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો. આજે માણીએ સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ કમલેશ સોનાવાલાની રચના, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં.

ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ રૂપકુમાર રાઠોડના સ્વરમાં કમલેશ સોનાવાલાની રચના.

0: operating from 1st of next month. India today strongly condemned Pakistan's airstrikes on Afghan territory that have resulted in several civilian casualties, including women and children. India Meteorological Department has issued an orange alert for heavy rainfall over parts of northeast India, sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahi tomorrow. The MET also further predicted heat wave conditions over Delhi, Haryana and Chandigarh for tomorrow. The Indian women's cricket team has become one of the first sides to qualify for the Los Angeles 2028 Olympic Games. The International Cricket Council today confirmed that India, alongside Australia, Great Britain and South Africa, have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
1: Frequency Modulation Band 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.